0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બનહોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોરખા રેડિયો હો
0: ગોરખા રેડિયો હો
3: लगातारको वर्षाका कारण कपिलवस्तुको भाइरल डाँडा नजिक पहिरो जाँदा पूर्व पश्चिम राजमार्ग अवरूद्ध भएको छ। जिल्ला प्रहरी कार्यालय कपिलवस्तुका अनुसार शनिबार साँझ दाङ कपिलवस्तु सड़क खण्ड अन्तर्गत भाइरल डाँडा नजिक